દેને લવાસી હરી મેડિકલ સ્ટોર જન સ્ટોર કે હમી લેવીશી હા પાસો નઈ સરેસી ચિકમ દેખે ને ચાન હા તો સુપરસ્થાના કવાય કે નસી માતા હિતે ચે નઝમાન બી ઓલે સી દેસી આગા તુરડ બી ઓલે સી આ ચિકમ દેખે ને મતો રોકે સી ચે મખ મે વિસ રક્ષલ એશી બરોબર શી સી આ ચિકમ દેખે ને મસી દૂર શી વર્ષ રાસી ઠીક ઇતો કે નસી ખલકો તે વેસી આગા નઝમાન બી ઓલે સી દેસી આગા રોકે શાદો બિલકુલ જી આપ દીધી બિલકુલ સી મણા જી તો સી દેખ પલ બાઈ ઓલા આ પ્રોડક્ટ ચિકમ દે ઓડે કે ના બિલકુલ પલ બાઈ ઓલા પ્રોડક્ટ બતી તમે લા ઓશી એટ્સ ઓકે ઠીક દે કે ના નબિયા બચ્ચે કેમ દે કે ના ધ નો ટેન્શન કોસ્મેટિક્સ પાકિસ્તાન આ પ્રોડક્ટ ચિકમ દે આપ તો સદીરશી આપ તો સલા ચિકમ દે કે ના મિલાઉશી કદર બધાન જી સેપ તો વર્સી હા કબલ ચતા વર્સી હા ના મત નો ટેન્શન યો દવા શા છે રાજી સબ આ ચિકમ દે જો ટેન્શન કી ગન છે અધે ટેન્શન કી સેલી યુ ગન આપ મખ મે દોની રોગલી દે જી તેર સરી રોગલી દે ચા વર્સ રાવ કુશા રગબ દે દે છી બેલ કો છે છી શેર વાડે હા વતેજી અજી સબ નો ટેન્શન કોસ્મેટિક્સ પાકિસ્તાન આ ચકમ એક ડ્રોપ સી છે આ વોડ છે નો ટેન્શન ચકમ કોસ્મેટિક્સ પાકિસ્તાન આ ચકમ સે જોડકડી દે નો ટેન્શન કોસ્મેટિક્સ પાકિસ્તાન ચકમ રાઈસ ઓફ ફેસ વોશ જોડકડે દે કે આ વોડ છે આ મો તરો કે છે જે મખ મિક્ષલે છે રાઈસ ઓફ ફેસ વોશ પુડીર મેલા વિશે કે ના અચ્છે જે ટુર કુલી રાજા મશી જાના અનગોંદી ની ಅದಾ ಗಣಪತಿ ಸೌರ ದಿಲಿ ಈಗನೇ ಯೋ ಟೈಮ್ ಕಿಡೀರ ಮಶೂರ ಶೈವಾಸಿ ವಚಿದ ಹಲ್ಕು ಅರ್ಮನು ನಮಿ ಅರ್ಮ ಅನ್ಕೊಂದೇನೆ ದಿಸಿ ಅದ ಟುರ್ಕಲಿ ರಾಜ ಮಶಿ ಜಾನ ಅನ್ಕೊಂದೇನೆ ದಿಸಿ ಬಿಲ್ಕುಲ್ ಸಿ ರೈಸ್ ಪಿಸ್ ವಾಶ್ ಕೊಡಿ ಹಸ ಹೋಯ್ ಗನಸಿ ಕಟುಲ್ ರೈಸ್ ಪಿಸ್ ವಾಶ್ ಜಮಶಿ ದನ್ನು ಟೆನ್ಷನ್ ರೈಸ್ ಪಿಸ್ ವಾಶ್ ಕೊಂದೇನೆ ದಿ ನಬಿರ್ ಕೊಡಿ ಕ್ಷಲೆ ಡಿರ್ ಮಸಿ ದೋ ರಿಸಲ್ಟ್ ಇದಾಸಿ ಜಮಗುಲ್ ಗುಲಾವ್ರಿ ತುನ್ಕು ಜಮಾ ಫೈಂದೋ ಜಮಾ ಪಿಗಾನು ಮಮಿ ಗಾನು ಚಚಿ ಗಾನು ಲಡಿ ಶೇಷಾ ಬಜೋರ್ ನೆ ರೋಖ್ ಲೇಸಿ ગરમી હડી રહ્યો તો શવે દશા 43 ડિગ્રી સેન્ટીગ્રેડ ઓય હોય ખુદા હે પાક સમાધિ તું ભાઈ આ સબાચ ગમ દે કે 44 ઓય હોય ખ્યાલ કે ભાઈ કે નસી ચરતા પકોર શોહર વન લાગી ગરમ હે ને સી તમર ગરમી જીવ તો શવે દો કચેરી તો અંડા પે પખવાય કે ના ઓય પે પખવાય સે હા પખવા લે છે ગરમી તુમ રસી તો શવે દશા સુબહાર હલસી દસોન ખ્યાલ સોતા એસે જકા ચી સડે પૈસે ગઠી કે ના સી પદીદી દે પર ગઠી જગર પઝોન બે લગાવા આસે કમ દે પોખ પલ ઝોન બે લગાવા ગટલ મી ખપલતી લગાવા બે ખપલા સી પઝોન પૈસે મા તેરા વે શા આ ખલક વી કે ના દે પૈસે દલોસ ખીરે દે બ્યા હરસી ફઝવની હાયસ શલે વાલે દે બ્યા નરસી સી દા બાર બાર નરસી શા કોશિશ કે વે સી કે પઝોન મને ખર્ચા કે વે આસે સુમર હદી મુશો પ્રોડક્ટ સી છે ચોરાસી બંધે મત કાલ કે વલેશો 0300 725 1884 બાંધે શાદો બધી કાલ કે વલેશો હલેશ સાબ રોકેશા ઓવ મિનિટ સબરો કે કેના 7 મિનિટ જસ્ટ સબરો કે સે તો હગે ન પાસે કેમ દેખે નરસ તુ સરહા ખબર કે વા આ ચકમ દેખે ન સમય સે જો દે લિશ ખબર ઓ કે